યુવાણી સુણનારા સગલા સાથીઓનો રેશમારા નમસ્કાર. નારી વંદન અધિનિયમ. નારી શક્તિ વંદન અધિનિયમ, જેકે મેં મહિલા આરક્ષણ વિધેયક ભી કહ્યો જાવી, એક ઐતિહાસિક ભારતીય કાનૂન હૈ જેકો લોકસભા ઓર સારી રાજ્ય વિધાનસભાઓ મેં મહિલાઓ કે લીએ 33% એક તિહાઈ સીટો આરક્ષિત હૈ. એ આરક્ષણ દિલ્હી વિધાનસભા કે લીએ લાગુ હૈ ઓર એ અધિનિયમ 2023 મેં પારિત હોય તો ઓર આવનારે વર્ષો મેં ચુનાવ મેં લાગુ હોવન રી પ્રક્રિયા મેં હૈ. અધિનિયમ રી પ્રમુખ બાતો એ હૈ કે આરક્ષણ રો દાયરો હૈ ઈએ કાનૂન રે તહત લોકસભા સારે રાજ્યો રી વિધાનસભાઓ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી રી વિધાનસભા મેં મહિલાઓ કે લીએ 33% સીટો આરક્ષિત કી જાવી. એસસી ઓર એસટી આરક્ષણ આરક્ષિત કી ગઈ મહિલાઓ રી સીટો મોસુ અનુસૂચિત જાતિઓ એસસી ઓર અનુસૂચિત જનજાતિઓ એસટી રે લીએ ભી અલગ સુ આરક્ષણ ઉપકોટા રો પ્રાવધાન સામિલ હૈ. કાનૂન રે લાગુ હોવન રે બાદ એ વ્યવસ્થા અગલે 15 વર્ષો તક લાગુ રહેશે ઓર પ્રત્યેક પરિસીમિત અભ્યાસ રે તહત આરક્ષિત સીટોનો રાજ્ય યા કેન્દ્ર શાસિત પ્રદેશો ક્ષેત્રો મેં વિભિન્ન નિર્વાચન ક્ષેત્રો મેં ઘુમાયો જાવી ઓર ઈએ કાનૂન રો મુખ્ય ઉદ્દેશ્ય દેશ રી નિર્માણ દેશ રી નિર્ણય લેવણ વાળી સર્વોચ્ચ સંસ્થાઓ મેં આદિ આબાદી મહિલાઓ રી ભાગી